કિંમત પેટ્રોલ અને ડીઝલ જે અગનને એક ભેરો વરી વાત કરી છે. પેટ્રોલ 2 રૂપિયા 84 પૈસા અને ડીઝલ 2 રૂપિયા 28 પૈસા ફી લીટર માંગો. પેટ્રોલ જો નવો અઘ 349 રૂપિયા અને ડીઝલ જો નવો અઘ 374 રૂપિયા 28 પૈસા ફી લીટર મુકરર. પેટ્રોલિયમ ડિવિઝન પારા જારી કયલ નોટિફિકેશન મુજબ પેટ્રોલ અને ડીઝલ જા નવા અઘ 4 સપ્ટેમ્બર લાગુ.